0: કોસ્કો ટીવી બોકનું ભીટી આપને ટીવી બીપ્યો અને બનાવને જાન લાગે કોની બનાવને પુકા ઓલાટ હોય ને
1: તેથી કુરામાં પણ ચિંતા કરવાનું પડશે તો સદર મુકામ ચરીકોટ બાટ ચરી ઘ્યાંગ જાને બાટમાં રહેકો હમરાઈ ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ માં લઈ જાઓ ને ત્યાં તો તિમ્રો બિગ્રેકો ટીવી માત્ર હોય ના કે મોબાઈલ ઘડી સબાઈ પણ હાલશો ને શકી ગો ને
0: લાગી હાલશો ને હોય ના તો
2: અબ આવનુસ હમરે ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ માં 32 ઇંચ દેખી માથીકો એલઈડી કિંદા દિસોમ સ્થિતિમાં એહા ફ્રીજ ડી ફ્રીજ એલઈડી એલસીડી ટીવી મોબાઈલ સાઉન્ડ સિસ્ટમ સુપોર્ટ મૂલ્યમાં પાઉનકા સાથી સભી પ્રકારકા ટીવી મોબાઈલ અન્ય ઇલેક્ટ્રોનિક સામાનહરુ મરમત કરિન્છ એસકા સાથી વિવાહ ગોષ્ઠી સેમિનાર વ્રત બંધ ર અન્ય કાર્યક્રમકા લાગે સાઉન્ડ સિસ્ટમ ભાડામાં પણ પાઇન્છ ટીવી મોબાઈલ ર અન્ય ઇલેક્ટ્રોનિક સામાન મરમત કરને ટ્રેનિંગકો પણ સુવિધા છ એસમાં વિશેષ કરી 5 જણાકો સમૂહ બનાએર આઈમાં 1 જણાલાઈ છૂટકો પણ વ્યવસ્થા ગરિએકો છ
3: પ્રોપ્રાઇટર નરેન્દ્ર ચૌધરી ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ ચરીકોટ ચરીખ્યાંગ થપ જાણકારી કા લાગે સંપર્ક નંબર 9844491842 ર 9844061814
4: યો હો હમરો રેડિયો 103.4 મેગાહર્ટ્ઝ
2: સિમિસુર ડ્રાઇવિંગ સેન્ટર સરીકોટ બ્રિજ બજાર દુલખાકો ડ્રાઇવિંગ સેવા સંબંધી સૂચના
5: કે તપાઈ હલુકા સવારી સાધન ચલાવનકા લાગે ડ્રાઇવિંગ સીખ્ન ચાહનુહુન્છ યદિ ચાહનુહુન્છ ભને અબ ભીમેશ્વર ડ્રાઇવિંગ સેન્ટરલે દોલખા સદરમુકામ સરીકોટમાં યો સુવિધા ઉપલબ્ધ કરાયેકો છ
2: એહા દક્ષ તથા અનુભવી પ્રશિક્ષકહરુ દ્વારા ગ્યારેન્ટીકા સાથ હલુકા સવારી સાધનહરુ મોટરસાઇકલ કાર સ્કૂટર સિકાઉનકા સાથે ટ્રાયલમાં સફળ હુનકા લાગે પ્રમાણપત્ર તથા સ્પેશિયલ કોર્સકો વ્યવસ્થા કરિએકો છ નેપાલ સરકારકો અનુમતિ વિના તથા લાઇસન્સ ડ્રાઇવરહરુસંગ સિકેકા સિકારુ તથા અર્ધ સિકારુહરુલાઈ પણ ટ્રાયલમાં સફળ હુનકા લાગે પ્રમાણપત્ર તથા સ્પેશિયલ કોર્સકો વ્યવસ્થા છ
5: हाम्रा सुविधाहरु सैद्धान्तिक र प्रयोगात्मक दुवै भएको
2: आफ्नै कम्पाउन्ड भएको
5: સમૂહમાં આવનેહરૂલાઈ વિશેષ છૂટકો વ્યવસ્થા ભાઈકો ગાડી ભાઈકો તથા લાઇસન્સ નભાઈકાહરૂલાઈ પણ ટ્રાયલમાં સફળ હુનકા લાગે સ્પેશિયલ કોર્સકો વ્યવસ્થા ભાઈકો
2: સસ્તોમાં હૈન રામ્રો સિકાઉંછાઉં
5: રૂપાઇટર રૂપક માસ્કે વિસ્તૃત જાણકારીકા લાગે ભીમેશ્વર ડ્રાઇવિંગ સેન્ટર ફરીકોટ બીચ બજાર દોલખા ભીમેશ્વર ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ નજીકે સંપર્ક નંબર 9844304879 9844304879 ર 9864110011 9864110011